આ ગરબી છેલ્લા 45 વર્ષથી થાય છે અને આ ગરબી બધી બધી છોકરીઓ એટલી ખુશીથી રમે છે અને એટલી ઉત્સાહથી રમે છે. અને આ ગરબીમાં બહુ આ ગરબીમાં તલવાર રાસ મહાકાળી તાંડવ જેવા અનેક રાસો થાય છે.